0: 91 MHz Divehi FM. Abadues emmegat.
1: પણ એકવાર બોલ્યા પછી મારા મિત્રો આ મિત્રો કદી ના ફરે.

0: અને જમીલાનો પરસ્પર દ્વાર કરીને મોદન એ રહીશ
1: મોદ આ હા એ રોહર મે કુડેર દેન કુરા ખમેંગે દો
0: યસ કુડેર કે હાંદાંત હમ
1: આ કુડેર કે હાંદાંત આ કોલ્લમ રાંગળે નુ મે ગડી ગા હમ તિબના હે વારિયા તે મેલા મોદન એરેલા દો મે દુ કોંદવે ગડો હાઈતન તિ ઓળેની
0: એપિસોડ લાવદા
1: નયા ફિની ફેમ એમા
0: યસ
1: હાસ કુરાણી કોં કુચક
0: આશે અત મે ગડી ગા અડવાંતિ બે એમમેના
1: અડવાંતિ બે એમમેના ಮಸಲೇನೆ ಹಿಂಗೆ ಎಹ್ವಿ ಮ ಲವ ಗೆಣಸ್ತೇನೆ ಅರ್ಷಮ್ಮ ವರ ಬಡ ಶುಕ್ರಿಯ ಬ್ಯಾರೆಲಿಮ್ಮ ಹಿಂಗೆ
0: ಥ್ಯಾಂಕ್ ಯು.